0: You are listening to Geek Mala. On Lotus FM,
1: and it's Geet Mala, our Gujarati program on Lotus FM every Thursday evening between 6 and 7. Aap saunu ema khubaj hardik swagat chhe if you just tuned in. જી હા, જરૂર મારી સાથે જોડાયેલા રહેશો સાંજે 7 વાગ્યા સુધી, અને ત્યારબાદ પણ સમાચાર સાંભળવા મળશે. અમારો ટોક શો રજૂ થશે 7 અને 9 ની વચ્ચે, તો જરૂર એમાં પણ ભાગ લેશો. પણ હમણાં આપ સૌનું ખૂબ જ હાર્દિક સ્વાગત છે. સમય થયો છે આજના કાર્યક્રમનો વિસ્તારપૂર્વક પરિચય આપવાનો, પણ એ આપવું એની પહેલાં એક અગત્યની વસ્તુ છે. બટેટા, યુ નો, પટેટોઝ. ઘણીવાર આપણે જ્યારે લેવા જઈએ, બધાને પટેટોઝ શું કરે, કોઈ પણ વસ્તુ આપણે ક્યારે પણ લેવા જઈએ તો વી વોન્ટ ધ બેસ્ટ વન્સ, વી વોન્ટ ગુડ વન્સ, વી ડોન્ટ વોન્ટ બેડ વન્સ. સો વી રિજેક્ટ ધેમ, વી ટેક ધ ગુડ પટેટોઝ, વી રિજેક્ટ ધ બેડ પટેટોઝ. એટલે આ લો ઓફ પટેટોઝની વાત છે, એમ કે વી ટેક ગુડ વન્સ, વી રિજેક્ટ ધ બેડ વન્સ. બટ યુ નો શું થાય છે, જ્યારે આપણે ખરાબ છે આ બટેટા, બરા સારા નથી લેવા, યુ નો, વેન ઇટ્સ નોટ ગુડ એન્ડ વી રિટર્ન ઇટ, વી સે. સો ડુ યુ નો હાઉ ઇટ સ્ટીલ કમ્સ બેક ટુ યુ? દેટ્સ ધ લો ઓફ પટેટો, લો ઓફ કર્માની જેમ, યુ નો, કર્મ છે એવો. એ કેવી રીતે પાછા આવે, કાં તો બટેટા વડા બને, એના સમોસા બને, બર્ગર બને આલુ ટિક્કીનું, નતર પછી ચિપ્સ બને, એવી રીતે પણ આવે ખરું તમને પાછું, કર્મ છે એનું, યુ નો, આ લો ઓફ પટેટોઝ એવું છે. તો એ તમને જરાક સમજાવ્યું, હવે ધ્યાન કરાવું આજના કાર્યક્રમ તરફ. ત્રણે ત્રણ ફીચર થશે. ધ ફર્સ્ટ વન કમિંગ અપ ઇન અબાઉટ 10 મિનિટ્સ ટાઈમ એટ 6:20. ઇટ્સ ધ કોલ્ડ આજનો સુવિચાર, વિચ ઇઝ બેસિકલી ધ થોટ ફોર ધ ડે. ત્યારબાદ શબ્દ કસોટી એન્ડ ઇનકમ્પ્લીટ ગુજરાતી સેઇંગ એન્ડ મલ્ટીપલ ચોઇસીસ ફોર આન્સર. યુ પાર્ટિસિપેટ ઇન ઇટ યુઝિંગ અવર સ્ટુડિયો વોટ્સએપ મેસેન્જર. બહુ મજા આવશે, જરૂર એમાં ભાગ લેશો. ચિંતા બિલકુલ નહીં કરતા, જે ગેસ કરીને પણ મોકલી શકો, જવાબ મોકલશો, નહીં આવડે એટલે સાચો નહીં હોય તો આપણું સિક્રેટ, ને સાચો હશે તો હું બધાને કહીશ. તો જરૂર ભાગ લેશો.

આશા કરું છું કદી ઇન રે કદી આપ સૌને પસંદ આવ્યો છે. સાંભળી રહ્યા હતા ગીતમાળાના અમારા લોટસ એફએમ ના કાર્યક્રમ પર, અને એના ગાયક કલાકાર હતા અરિજીત સિંઘ. તો ગીતમાળા છે આજની, હમણાં સૌથી પહેલું ફીચર રજૂ થવાનું છે આજના આવતા ગીતની બાદ, જેનું નામ છે આજનો સુવિચાર, વિચ ઇઝ ધ થોટ ફોર ધ ડે. આશા કરું છું આપ સૌ તૈયાર હશો. મને લાગે છે કે જરૂર આપ સૌને પસંદ આવશે. અને એની થોડી જ મિનિટોની બાદ એટલે 6:30 શબ્દ કસોટી થશે, તો એના માટે પણ તૈયાર રહેશો. જસ્ટ અ ક્વિક રિમાઇન્ડર દો, યુ નો ગણપતિ બાપ્પા પધારવાના છે સોમવારથી. કાગળ પેન તૈયાર રાખવી હોય તો, ખાસ કરીને જો તમે જોબગમાં કે ડર્બનમાં રિસાઈડ કરતા હો અને તમારી જવાની ઈચ્છા હોય કે ક્યાં જઈને દર્શન કરવું છે, તો એ નોંધ કરવા માટે કામ લાગશે. હમણાં આપ સૌની સમક્ષ આજના દિવસનું આવતું ગીત હું રજૂ કરું છું. આશા કરું છું આપ સૌ એને પસંદ કરો છો. એક બીજો જોક હું રજૂ કરવાનો હતો, જેમાં આજના શરૂઆતમાં કરી, કે યુ નો લો ઓફ પટેટોઝ ક્યાં જાય છે? જે સારા બટેટા, આપણે ખરાબ બટેટા જે બધા આપણે રિજેક્ટ કરી દઈએ છે, સમોસામાં જાય, કચોરીમાં જાય, આલુ ચાટમાં, ટિક્કીમાં, પાછા તો આવે જ એવું. પણ થોડી વારમાં પાછો શેર કરીશ એક બીજો, આશા કરું છું આપ સૌ એને પસંદ કરશો. ખમ્મા આજના દિવસનું આ આવતું ગીત એના બોલ છે. ખમ્મા

ખમ્મા આપ સૌ સાંભળી રહ્યા હતા. આ ફિલ્મ નાડી દોષમાંથી લેવામાં આવ્યું હતું અને ગીતમાળાના લોટસ એફએમના કાર્યક્રમ પર સાંભળી રહ્યા હતા. જો હમણાં જોડાયા હોવ તો એક ખાસ વસ્તુ કહું છું કે આ આવતા ગીતની બાદ અમારું એક ખાસ ફીચર રજૂ થશે. એનું નામ છે શબ્દ કસોટી. ઇટ્સ બેઝડ ઓન એન ઇનકમ્પ્લીટ ગુજરાતી સેઇંગ એન્ડ યુ પાર્ટિસિપેટ ઇન ઇટ યુઝિંગ અવર સ્ટુડિયો વોટ્સએપ મેસેન્જર. અને બહુ મજા આવશે, મલ્ટીપલ ચોઇસીસ મળશે, ભાગ જરૂર એમાં લેશો. પણ હમણાં આજના દિવસનું આવતું ગીત આપ સૌની સમક્ષ રજૂ કરું. કિંજલ દવેનું ગાયેલું છે અને રંજણિયું. આ ખાસ એક નવરાત્રી સ્પેશિયલ છે, એનો નજીક છે બધું જ. હવે ગણપતિ બાપા આવશે એટલે બધું જ નજીક આવશે. દિવાળી પણ હમણાં જોત જોતામાં જ આવી જશે. તો શરૂઆત કરે આજના દિવસની આવતા ગીતની અને એની તુરંત બાદ આજે આપ સૌની સાથે શબ્દ કસોટી રમશું. એક એકચ્યુઅલી આ એક બીજું ગીત તમારી સમક્ષ હમણાં રજૂ કરું છું. દેટ વિલ ટેક અસ ટુ એન એક્ઝેક્ટ ટાઈમ ઓફ શબ્દ કસોટી. નતર મારે કદાચ ડબલ પ્લે કરવું પડે આપ સૌને માટે. તો લેટ્સ ડુ ધીસ વન. આશા કરું છું આપ સૌને પસંદ આવશે.

લોરસ એફએમની આ ગીત માળા છે, હજુ સાંજે 7 વાગ્યા સુધી આપ સૌની સમક્ષ રજૂ થશે. ઓલમોસ્ટ લગભગ 6:30 થઈ ગયા છે અને આજના આ કાર્યક્રમનું આ એક ખાસ ફીચર છે જેનું નામ છે શબ્દ કસોટી. યસ, ઇટ્સ અ વર્ડ ગેમ દેટ આઈ પ્લે વિથ ઓલ ઓફ યુ એવરી થર્સડે, એન્ડ વોટ એન અમેઝિંગ રિસ્પોન્સ ઓલ ઓફ યુ ગીવ મી એવરી થર્સડે ઇવનિંગ, એન્ડ આઈ લુક ફોરવર્ડ ટુ ધ સેમ ટુડે એઝ વેલ. ખૂબ જ મોટી સંખ્યામાં બહુ બધા લોકો તમે મને જ્યારે મેસેજ કરો છો તો બહુ મજા આવે છે, મનને બહુ સારું લાગે છે, અને આજે હું એ જ આશા કરું છું કે જરૂર સેમ વસ્તુ રિપીટ થશે. તો આજની શબ્દ કસોટી દર અઠવાડિયાની જેમ જ છે, અધૂરી એક ગુજરાતી કહેવત છે, 4 ચોઇસીસ મળશે તમને જવાબ રૂપે, અને તમે એમાં વોટ્સએપમાં ભાગ લઈ શકો છો. અમારા સ્ટુડિયોનો વોટ્સએપ નંબર છે 0716137803. So it's as simple as that, an incomplete Gujarati saying with multiple choices, 4 choices basically for answer. It's a lot of fun. Guess karine pan mane tame jawab mokalsho to chalshe, ane apde sathe maline ramiye e j agatyanu che. What is important is that you participate in it, involve all the youngsters around you, everybody who is interested in Gujarati language, apdi bhasha taraf jenu pan dhyan hoy ke tame khechi shakta ho to emnu dhyan jarur dorsho ane sathe shabd kasoti ma bhag lesho. To aaj ni adhuri kehvat shuru karu eni pehla let me tell you the Gujarati word khali jagya means blank. And where I say khali jagya, that's the blank you need to fill in with one of the 4 choices that I give you. Here it goes. Ajni kehvat, adhuri kehvat. Kal thi thai te khali jagya thi na thai. Kal thi thai te khali jagya thi na thai. Je sacho jawab lage mane lakhine mokalcho. Sauthi pehli choice che bal, biji choice che manas, triji choice che પશુ, અને ચોથી ચોઇસ છે કુદરત. કળથી થાય તે ખાલી જગ્યાથી ન થાય. ઇઝ ઇટ બળ? ઇઝ ઇટ માણસ? ઇઝ ઇટ પશુ? ઇઝ ઇટ કુદરત? એ દરમિયાન આપ સૌની સમક્ષ આજના દિવસનું આવતું ગીત મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી. બધાને જ આ ગીત ખબર હશે અને સાંભળ્યું જ હશે ક્યારેક, તો જે લોકો ગુજરાતી સંગીતના પ્રેમી છે બધાએ જ આ સાંભળ્યું હશે.

0: લોરિસ એફએમ ની અમારી આ ગીત અને સંગીતની માળા છે. આશા કરું છું આજની પણ આપ સૌને પસંદ આવી રહી હશે. અને આ શ્રીનાથજી બાપાનું જે નામ લેતા હતા એ સાથે જ એ દરમિયાન આપ સૌની સમક્ષ શબ્દ કસોટી હતી. અને વોટ અ ફિનોમિનલ ફિનોમિનલ રિસ્પોન્સ. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ ફોર પાર્ટિસિપેટિંગ ઇન શબ્દ કસોટી ઇન સચ બિગ નંબર્સ. તો ખૂબ ખૂબ ધન્યવાદ ને આભાર. ફર્સ્ટલી લેટ મી ગીવ યુ ધ ઇનકમ્પ્લીટ ગુજરાતી સેઇંગ. હજુ તમારી પાસે થોડો સમય છે. યુ કેન ટેક સમ ટાઈમ સેન્ડ ઇન યોર આન્સર્સ બીકોઝ આઈ એમ ગોઈંગ ટુ બી મેકિંગ ટુ કમ્યુનિટી ઇવેન્ટ અનાઉન્સમેન્ટ બિફોર આઈ ગીવ યુ ધ કરેક્ટ આન્સર ફોર શબ્દ કસોટી. સો હિયર ઇઝ ધ ઇનકમ્પ્લીટ ગુજરાતી સેઇંગ. કળથી થાય તે ખાલી જગ્યાથી ન થાય. કળથી થાય તે ખાલી જગ્યાથી ન થાય. પહેલી ચોઇસ બળ, બીજી ચોઇસ માણસ, બીજી ત્રીજી ચોઇસ પશુ અને ચોથી ચોઇસ કુદરત. જે લોકોના સાચા જવાબ આવ્યા છે ઇન ધ મીન ટાઈમ એ લોકોના હું નામ અનાઉન્સ કરું છું. ત્યારબાદ એક નાનકડો બ્રેક, અગત્યની જાહેરાત અને ફરી પાછા આપણે શબ્દ કસોટી તરફ ધ્યાન કરશું. સો દેટ્સ હાઉ ઇટ્સ ગોઈંગ ટુ ગો. પ્રીતિબેન એન્ડ યોગીભાઈ પંચાલ હેવ ગિવન અ કરેક્ટ આન્સર ફોર શબ્દ કસોટી ટુડે. આઈ હેવ મોનિકા હિમેશ, આઈ મીન સોરી હિમેશ એન્ડ મોનિકા ગોવન ફ્રોમ રેઝવા હિલ્સ ઇન ડર્બન. આરુષ એન્ડ કાયુષ ગોવન ફ્રોમ રેઝવા હિલ્સ ઇન ડર્બન એઝ વેલ. નેક્સ્ટ અપ આઈ હેવ બિની પરસોત્તમ ફ્રોમ મિરાઝમ્યા. ત્યારબાદ ચાંદની ફિંગમ હાઇટ્સથી, અંજના સોલંકી લનેજાથી, ગીતાબેન દેસાઈ લુઇટકાદથી, ઇન્દિરા દેસાઈ ઓલ્સો ફ્રોમ લુઇટકાદ. આઈ હેવ કરેક્ટ આન્સર ફ્રોમ ઈશા શાલક્રોસ. જયાબેન ફિંગમ ડર્બનથી, રાજેશ, કીર્તિ, માનસી, યશુ, મિશ્કા ઓલ ફ્રોમ સેન્ચુરિયન. રમોલા દેસાઈ ટોંગાદથી, રતિલાલભાઈ એન્ડ ભાનુબેન કેપટાઉનથી, અને જગદીશભાઈ ગોવન મલબાર્ટન જોહાનસબર્ગ, ચંદ્રાવતી ગીવાલા એમ્બરફિલ્ડ સેન્ચુરિયન, અંજીતભાઈ દેસાઈ એન્ડ ફેમિલી અમશલાંગાથી, પ્રભાબેન ધીરજલાલ પ્રભુ ઓલ ધ વે હરારે ઝિમ્બાબ્વે, ભાવિશ એન્ડ દીના હરીલાલ ઈડનવેલથી, રેખા રેઝવા હિલ્સથી. ત્યારબાદ છે દક્ષા ફ્રોમ ઓગડીન, મોહિની કેસન એન્ડ રમોલા પ્રભુ યુટનહેગથી, ઓલ ધ વે ફ્રોમ લોસ એન્જલિસ. વી હેવ મીરા ઈચ્છારામ. ત્યારબાદ અરુષ એન્ડ નેહા હરિલાલ ડર્બન નોર્થથી, મંજુલાબેન પટેલ અને વીરાજીનમ, ધનસુખભાઈ બધા કેપટાઉનથી, વિશાખા નિલેશ ઓલ ધ વે ઇબાન મોઝમ્બિક. આઈ હેવ કરેક્ટ આન્સર ઓલ્સો કમિંગ થ્રુ ફ્રોમ, જી હા, આટલા લોકોના આવ્યા છે. બે ત્રણ જે કંઈક બીજા છે એ લોકોના નહોતા સાચા, બટ you know it doesn't matter. Tamaro je jawab aavyo che, that's what matters to me. Thank you very much for participating in such big numbers. I'm going to take a short break. Tyar baad hu fari paacho hazir thau chu aap sab ni samaksh. Be agatya ni jaharat che community events ni.
1: You are listening to Geek Mala. You are listening to Geek Mala. Thursdays 6 to 7 p.m. Thursdays 6 to 7 p.m. on Lotus FM.
0: તો લોટસ એફએમની આ ગીત સંગીતની માળા છે. અને સમય થયો છે આપ સૌની સમક્ષ કમ્યુનિટી ઇવેન્ટની અનાઉન્સમેન્ટ. ફર્સ્ટ અપ શ્રી સપ્તા મંદિર માઉન્ટ બેટન ડ્રાઈવ રેઝવા હિલ્સથી, અને ગણપતિ ચોથની આ અનાઉન્સમેન્ટ છે. ટેકિંગ પ્લેસ ઓન 14th of September. ધ વેન્યુ ઓફકોર્સ ઇઝ ધ શ્રી સપ્તા મંદિર. પૂજા, પ્રસાદ, મહાપ્રસાદ, જનરલ બધી જે વસ્તુ થશે એ બધી જ થશે. બટ ધ પ્રોગ્રામ ઇઝ ફ્રોમ 15:30 એટલે 3:30 બપોરે અપ અન્ટિલ 1900. પૂજા, હવન, ભજન, આરતી, થાળ અને શાંતિપાઠ, મહાપ્રસાદ વિચ ઇઝ સપર વિલ બી દેર આફ્ટર. એન્ડ ફોર મોર ઇન્ફોર્મેશન યુ મે કોન્ટેક્ટ પંડિત કનૈયાભાઈ ઓન 0837857494. તો આ એક પહેલી હતી અને બીજી પણ ગણપતિ બાપાની જ છે. એન્ડ ધીસ વન ઇઝ ઇન જોહાનસબર્ગ એન્ડ ઇટ્સ કોલ્ડ જોબર્ગ ચાર રાજા. મને તો લાલબાગ ચાર રાજા તરત યાદ આવે. હું નાનપણથી ત્યાં મુંબઈમાં મોટો થયો હતો અને અમે લોકો જતા હતા મુંબઈ ચોપાટી પર હંમેશા. આમ ઉભા રહીએ બધા જ બાપાના દર્શન થાય, પણ લાલબાગ ચાર રાજાની ખાસ રાહ જોવાય. So this one is Joburg Charaja and the Santan Hindu Samaj and Sri Radhesha Mandir. They are going to be celebrating from the 14th of September, that is. And tyar baad che cultural festivals ne badu thashe 19th September on the 19th of September.
2: experience colorful performances and representing various Indian states and organizations. On the 20th of September is the Havan, 24th is Saregamapa devotional singing, bhajan and cultural programs. Lots of other things happening. So, yeah, you may get in touch with the Sri Radhesham Mandir. તો જરૂર એમાં ભાગ લેશો. કોન્ટેક્ટ ડિટેલ્સ આપ સૌને ઇન્ટરનેટ પર જરૂર મળી જશે. હમણાં ગીત અને સંગીતની માળાને આગળ વધારીએ અને શબ્દ કસોટીનો ખુલાસો આપો એની પહેલા નાનકડો બ્રેક. લોટસ એફએમ ની આ ગીતની માળા છે, એનો ખાસ વિભાગ જેનું નામ છે શબ્દ કસોટી. અને શબ્દ કસોટી જે આજની એકદમ સરળ અધૂરી કહેવત કંઈ આ પ્રકારની હતી કે કળથી થાય તે ખાલી જગ્યાથી ન થાય. એના ચાર ઓપ્શન્સ હતા આપ સૌની સમક્ષ. પહેલું ઓપ્શન હતું બળ, બીજું ઓપ્શન હતું માણસ, ત્રીજું ઓપ્શન પશુ અને ચોથું ઓપ્શન કુદરત. સો લેટ મી ટેલ યુ, કળ મીન્સ બ્રેઇન્સ, યોર ઇન્ટેલેક્ટ, યોર ઇન્ટેલિજન્સ. એ કરું એની પહેલાં જે લોકોના સાચા જવાબ આવ્યા છે સૌથી પહેલાં એમના નામ અનાઉન્સ કરી દઉં આ જ્યારે હું અનાઉન્સ કરતો હતો એ દરમિયાન. સો જ્યોતિ કાલિદાસ ફ્રોમ ભ્રુમા હેઝ ગોટ ધીસ વન કરેક્ટ, એન્ડ વર્ષા ફ્રોમ ઓગદીન એઝ વેલ. તો કળ મીન્સ ઇન્ટેલેક્ટ, તમારી બુદ્ધિ, યુ નો, તમારું બ્રેઇન, જે દેટ ઇઝ યોર કળથી થાય. સો વોટ એવર કેન હેપન with your intelligence, with your intellect, tamara brain thi. So that is curl thi thai te. Khali jagya means blank. Khali jagya thi na thai. It does not happen with blank. What is that blank? First option is bal, power, force. You know, you have to force something. Use your power. Manas, human being. Pashu, animal. Ane kudrat, nature. આ આટલા ઓપ્શન હતા. સો કળથી થાય તે બળથી ન થાય. દેટ્સ ધ રાઇટ, દેટ્સ અ ફૂલ સેઇંગ. સે ગુજરાતીમાં જો આપણે એને સમજાવવું હોય કે બળ કરતા બુદ્ધિ વધે, એવું આપણે કહી શકીએ. યુ નો, બ્રેઇન બીટ્સ બ્રોન, બેસિકલી. ઇફ વન હેડ ટુ ટ્રાન્સલેટ ઇટ લાઈક દેટ, બ્રેઇન ઓલવેઝ વિલ બીટ બ્રોન, ધ વેલ ઓલમોસ્ટ ઓલવેઝ. એવું છે. સો દેટ્સ વોટ ધીસ સેઇંગ મીન્સ, દેટ યુ નો, વોટ એવર યુ કેન ડુ વિથ યોર ઇન્ટેલિજન્સ, વિથ યોર ઇન્ટેલેક્ટ, વિથ યોર બ્રેઇન, યુ કાન્ટ ડુ ઇટ બાય ફોર્સ. સમટાઇમ્સ દેટ્સ જસ્ટ ધ વે થિંગ્સ આર. તો આશા કરું છું આપ સૌને પસંદ આવી હશે, અને જો પસંદ આવી હોય તો એકવાર ફરીથી સાંભળશો, તમારા સ્નેહીજનો સાથે શેર કરશો, લોટસ એફએમના પોડકાસ્ટ સેક્શનમાં જરૂર જશો અને સાંભળશો. હમણાં આજના દિવસમાં આવતું ગીત હું આશા કરું છું આપ સૌને પસંદ આવશે. કિંજલ દવેના કંઠે રંજણયુક્ત.

થોડી યાદ આપ સૌ સાંભળી રહ્યા હતા ગીતમાળા પર લોટસ એફએમ પર. જસ્ટ અ ક્વિક રિમાઇન્ડર, ન્યૂઝ કમિંગ અપ ઓન ટોપ ઓફ ધી આવર વન્સ આઈ બ્રિંગ ધ કર્ટન્સ ડાઉન ઓન ધીસ એડિશન ઓફ ગીતમાળા. દેટ્સ ગોઇંગ ટુ બી વિથ સરેશન, ફોલોડ બાય અવર ટોક શો બિટવીન 7 and 9. સો ડુ બી અ પાર્ટ ઓફ દેટ. ઇટ્સ ગોઇંગ ટુ બી એન અમેઝિંગ કન્વર્સેશન. પણ હમણાં ગીતમાળા અહીં આગળ સમાપ્ત થાય એની પહેલા આપ સૌની સાથે બે ટૂંકી શાયરીઓ શેર કરવા માંગુ છું. આશા કરું છું આપ સૌ એને પસંદ કરશો અને ધ્યાન ફરમાવશો ખાસ કરીને. કે સો ધ ફર્સ્ટ વન ગોઝ સમથિંગ લાઈક ધીસ, કે પોતાની જાત પર વિશ્વાસ રાખો. પોતાની જાત પર વિશ્વાસ રાખો. એક દિવસ એવો પણ આવશે જ્યારે ઘડિયાળ બીજાની હશે અને સમય આપણો હશે. કે પોતાની જાત પર વિશ્વાસ રાખો. એક દિવસ એવો પણ આવશે કે ઘડિયાળ બીજાની હશે અને સમય આપણો હશે. અને બીજી આ પ્રકારની છે કે ફરિયાદો એટલી છે કે દિલ ફાટી રહ્યું છે. લગભગ બધાને આવો હાલ હશે કે ફરિયાદો એટલી છે કે દિલ ફાટી રહ્યું છે અને ધીરજ એટલી છે ને કે હું મારા હાલ પર ખુશ છું. ફરિયાદો એટલી છે કે દિલ ફાટી રહ્યું છે અને ધીરજ એટલી છે કે હું મારા હાલ પર ખુશ છું. આશા કરું છું આપ સૌને પસંદ આવ્યું હશે. તો એકવાર ફરીથી સાંભળવાની ઈચ્છા થાય તો તમને ખબર છે શું કરવાનું. લોટસ એફએમની વેબસાઇટ પર જઈને અમારા પોડકાસ્ટ સેક્શનમાં જઈને ફરી એકવાર સાંભળશો, તમારા સ્નેહીજનો સાથે શેર પણ કરશો. હું અહીં આગળ આપ સૌની રજા લઉં છું. આપ સૌને મારા તરફથી શુભરાત્રી, ખૂબ ખૂબ ધન્યવાદ. આવતા ગુરુવારે મળીએ ત્યાં સુધી યાદ રાખશો, પ્રભુનું કહ્યું કર્યા કરશો કે કર્મ કરશો ફળની આશા રાખ્યા વગર, કરતા રહેશો કર્મ. આજના દિવસનું છેલ્લું ગીત ઓધાજી, જીગરદાન ગઢવી અને પ્રિયા સરૈયાના કંઠે. એક ડબલ પ્લે છે, આશા કરું છું પસંદ કરશો. ત્યારબાદ છે આદિત્ય ગઢવી. ન્યૂઝ ઓન ટોપ ઓફ ધી આવર, દેટ્સ ગોઈંગ ટુ બી એટ 7 o'clock વિથ સરેશન, ફોલોડ બાય અવર ટોક શો બિટવીન 7 and 9.